0: Center, 95.5. North, South, 95.6. 95.6. East, West, 98.2.
1: You are listening to your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: दर रोज 10 થી 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: સવાના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતો, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો આજે છે 22મી મે અને સ્ટુડિયોની ગલણમાં 10:01 થઈ ગઈ છે. ને ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ ખોટી ચિંતા કરવાની નહીં, બધા રસ્તામાં તકલીફ તો હોય જ છે, એને બધી તકલીફના રસ્તા પણ મળે છે. એટલે કહેવાય છે ને લાઈફમાં કોઈ દિવસ ખોટી ચિંતા કરવાની નહીં. પ્રોબ્લેમ આવે છે અને જાય છે, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ જ આ લાઈફ છે ને. પણ સુખમાંથી જ્યારે આપણે સુખમાંથી દુઃખમાં આવીએ છીએ તો ભાઈ દુઃખમાંથી સુખમાં કેવી રીતે આવવાનું છે, એની જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેવી રીતે કાઢવાનો છે એ તમારા પર ડિપેન્ડ કરે છે. એની સાથે આપણે એક સુંદર મજાનું એક ગીત લઈ લઈએ, આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે ઓન યોર વે.

સરખું એવું તેજનું સ્વરૂપ માનું ચાંદ પણ ઝાંખો પડે એવું માડી રૂપ તારું જોવા તને લાખો લોકો પગલા પકડે પણ માડી મારી અવનાર દિલમાં જડે તાજા તાજા એમ કેમ રાખજે માં દયા તારી ધનના ભંડાર ભરે રાખજે માં લીલી વાડી ભૂલ ચૂક થાય તોય રાખજે માં રેમ તારી દયા ભર્યો હાથ તારો રાખજે માં પાછે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં પાછે મારી દયા ભર્યો હાથ તારો

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની કલેરમાં 10:06 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમ નામ જ છે ભાઈ આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારે અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને ભાઈ 10:45 સુધી. તો કહેવાય નહીં કે ભાઈ બધી જગ્યાએ બધું હોય છે, સ્વર્ગમાં બધું છે પણ મોત નથી, ગીતામાં બધું હોય છે પણ જૂઠ નથી, પણ આપણે કહીએ ને કે ભાઈ દુનિયામાં બધું હોય છે પણ કોઈને શાંતિ નથી. દુનિયામાં વ્યક્તિ પાસે બધું છે પણ આપણે કહીએ ને ભાઈ મનની શાંતિ નથી ને. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર ભજન આગલું ગીત લઈ લઈએ ભાઈ ફરીથી આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ કેટલીક વસ્તુ આપોઆપ મળી જતી હોય છે. આપણે કહીએ ને કે ભાઈ બરફ પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને ઠંડક મળે છે, અને અગ્નિ પાસે જ્યારે આપણે જઈએ છીએ ને ત્યારે આપણને ગરમી, અને ગુલાબ પાસે જઈએ તો આપણને સુગંધ મળે છે. બસ આમ જ આપણે જ્યારે ભગવાન પાસે જઈએ છીએ ને તો કંઈક માંગવાની જરૂર નથી, માત્ર ભગવાન સાથે નિકટતા જ્યારે આપણે બનાવી રાખીએ છીએ ને ત્યારે બધું જ આપોઆપ મળી જાય છે ને. એટલે બરફ પાસે જવાથી ઠંડી મળે છે, અગ્નિ પાસે જવાથી ગરમી મળે છે, અને જ્યારે ફૂલોની એટલે કે ગુલાબની પાસે આપણે ફૂલ પાસે જઈએ છીએ ત્યારે આપણને સુંદર મજાની સુગંધ મળે છે. એવું જ છે, જ્યારે આપણે ઈશ્વર પાસે જઈએ છીએ ને આપણે માંગવાની જરૂર નથી, ઓટોમેટિકલી આપણને બધું મળી જાય છે. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ તમારા માટે ઓન યોર વે.

0: continuous music. RM3.
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેરમાં 10:19 થઈ ગઈ છે. કહેવાય ને કે ભાઈ જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં છે ને ત્યાં સુધી ભાઈ નિર્ણય લઈ લેજો સાહેબ, કારણ કે એ જ્યારે નીચે પડે છે ને ત્યારે એ પોતાનો નિર્ણય બતાવી દે છે. એટલે કે આપણે જ્યારે સિક્કો હવામાં ઉછાળીએ છીએ, જ્યાં સુધી સિક્કો હવામાં છે ત્યાં સુધી ભાઈ નિર્ણય લઈ લેજો. જ્યારે નીચે પડે છે એના પછી નિર્ણય લેવાથી કંઈ ફાયદો નથી. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સંદર્ભના આગલું ગીત લઈ લે હે કેમ છો, લંડનમાંથી લેવામાં આવેલું તમારા માટે ઓન યોર વે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ હારવાની ભય છોડો, કારણ કે જ્યાં ગુમાવવાનું નથી રહેતું ને ત્યારે ભાઈ જીતવાની તાકાત ડબલ થઈ જાય છે ને, આપણે કહેવાય તો ભાઈ બમણી થઈ જાય છે. સમયની રાહ નહીં જોવો, તમારો સમય તમને જ બતાવે છે. એટલે કહેવાય ને કે ભાઈ હારવાથી ડરવાનું નહીં, કારણ કે જે ગુમાવવાનું છે તો તમે ગુમાવશો જ. પણ જ્યારે આપણે હારવાથી ડરી જઈએ છીએ ને, ડરવાનું નહીં, પણ જે હિંમત છે ને તમારી ડબલ બનાવી લેવાની. અને ટાઈમનો આપણે વેઇટ કરવો જોઈએ. તમારો ટાઈમ તમને જરૂરથી તમારો સાથ આપે છે. ટાઈમની સાથે આપણે પણ સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાનું આગલું ગીત છે ભાઈ ઈશાની દવેના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.